કરવાની લડત નથી. દો પુત્ર શહીદ કરવા ગુરુ ગોવિંદસિંહજી લો બદલે લ્યા ગઈ સાહેબ કંગા તે કંગે દે પૈ રહે કેસ.